આજે ઠીટા નાંધુના વ્યય છે આ મોલા સાંદરા દો હા દસંદરા ગોષ્ટીવાનો ડેરે ઓરેજી કીજી કના છી કાલી હન લાગે તો નન્ય કાલ લાગે દલાઈ દે નન પ મુકાદો કના નો વય ઓરવેજી.

વાય છે રકીબ ખટક. અચ્છા, વન્સ અગેન વેન આઈ ફેસ્ડ રિયાલિટી એન્ડ રિયલાઇઝડ પીપલ વર ઓનલી માઇન એન્ડ વર્ડ્સ. રકીબ ભાઈઓ જહાન મનના મેક યુ ટુ શિહાન સ્વીટ વૈજાની. ઇન્સાન કી સબસે બડી ગલતી યે હૈ સહી બિલકુલ ઇન્સાન કી સબસે બડી ગલતી યે હૈ. ઓકે શમિલા જી.